0: અહીં કઈ કોટ પરદેશ
1: કઈ
0: કોટ થી જતી જોગી કઈ કોટ રાજી રસભોગી
1: કઈ કોટ પંખી તરફ ઉપાય કઈ કોટ પાથર બિરખની પૂજાય
0: કઈ કોટ પણ પાણી બે સંત્ર કઈ કોટ દેશ ભૂમંડ
1: કઈ કોટ સસિય સુર કઈ કોટ દેવ દાન ઇન્દ્ર છત્ર
0: સગલ સામગ્રી આપણે